અમારી સાથે આવો અમારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રેડિયો મનોરંજન પર લઈ આવ્યા છીએ અમે આપ સૌ કોઈનો સાથ દેવા આવી પહોંચી છે રત્ના જ્યાં ક્યાંથી પણ સાથ દઈ રહ્યા છો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો 21 તારીખ મે મહિનો 2026નું વરસ ગુરુવારનો દિવસ અને એ સાથે જ સ્ટુડિયોના ઘડિયાળમાં અત્યારે વાગી ગયા છે 10:01:20 આજની તારીખ પ્રમાણે તિથિ જોવા જઈએ તો તિથિ આજની પડી રહી છે અધિક માસ જેઠ અને તે સાથે જ સૂદ પાંચમની તિથિ અધિક જેઠ સૂદ પાંચ ઓ અમારી સાથે અને ગુરુવારનો દિવસ એટલે કે ભાઈ આપણે કહીએ ને કે ગુરુનો વાર તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત પણ એક મધુર ગીતની સાથે કરીશું અને આજના આ મધુર ગીતમાં લઈએ ભગવાન ગુરુનું નામ ભગવાન ગુરુ તો નહીં કહેવાય પણ કહેવાય ને કે ગુરુ એ આપણા ભગવાન જ છે ને આપણને કઈ રીતે પરિવર્તનની સાથે આપણે પરિસ્થિતિમાં ઢળવું એ ગુરુ આપણને શીખવાડે છે તો ચાલો કરીએ શરૂઆત આજના આપણા કાર્યક્રમની કિંજલ દવેના સ્વરમાં મુકાયેલા પ્રથમ ગીતની સાથે

આવો અમારી સાથે ભઈ, જ્યાં ઈશ્વરની ધૂણી રમાઈ જાય ત્યાં પછી આપણને જીવનમાં બીજું શું જોઈએ. જે લોકો ઈશ્વર પર સદા વિશ્વાસ રાખે છે ને તે લોકોની નૈયા હંમેશા પાર ઉતરે છે. પછી ભલે ને જીવનમાં તકલીફો ઘણી હોય, પૂરું થવાનું નામ જ ન લીધું હોય, ઘણી વખત તો એમ થઈ જાય કે કંટાળી જવાય. અને તમને સાચે કહું, ઈશ્વર પર શ્રદ્ધા કોઈ દિવસ ન છોડતા. કારણ કે ભલે તમારા જીવનમાં પરિસ્થિતિઓ લાખ આવી જાય, પણ આપણે કહીએ કે સાથે ઈશ્વર હંમેશા એ પરિસ્થિતિમાંથી તમને રસ્તો દેવડાવે છે. તો ભાઈ, ચાલો આજના આપણા કાર્યક્રમમાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. મધુર ગુજરાતી ગીતો તમારા માટે અમે શોધી લઈ આવ્યા છીએ. અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કિંજલ દવેના આ ગીત, પછી આપણે સાંભળ્યું સચિન સંઘવીના સ્વરમાં મુકાયેલું આ ગીત. ભાઈ, પ્રેમ જીવનમાં એટલા બધા પરિવર્તન લાવે છે કે ઘણી વાર માણસ આખે આખો બદલાઈ પણ જાય છે. તો ચાલો પ્રેમ કરીએ આપણા ડાકોરના ઠાકોરને.

0: 96.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: આવો અમારી સાથે, આવો મારી સાથે. અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈ પ્રેમથી જોડાઈ ચૂક્યા છો, બસ જાણીને અમને ખૂબ જ હેત, ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અને ગુજરાતી ગીતો એટલે કે ભાઈ આપણે મધુરતા બધી જગ્યાએ. ભાઈ માણસ ઉંમરથી નહીં પણ ઉપાધિઓથી થાકે છે, માટે ઉપાધિમાં આપણે કહીએ ને કે બહુ વ્યાધિ અનાધિ ઉપાધિ લેવાની નહીં અને કોઈના માટે તકલીફ ઊભી કરવાની નહીં. કારણ કે કર્મનો ખેલ બહુ જ અનેરો છે. તમે કોઈના માટે ખરાબ વિચારો અથવા કોઈના માટે ખરાબ કામ કરો તો એ તમારા માથે ક્યારે આવીને ઊભું રહી જાય? ભાઈ એ કહેવું ખોટું નથી. તો ચાલો એક ગરબાના ગીતની સાથે આપણે પણ કાર્યક્રમમાં થોડો રંગ જમાવી દઈએ. અને આ છે ગુજરાતી કમ્પાઇલેશન 2022નું ગીત, જેમાં સ્વર આપ્યો છે કેદાર ઉપાધ્યાયે, ભાર્ગવ પુરોહિત અને કીર્તિદાન ગઢવીના સ્વરમાં. બોલ મારી અંબેમાં.

You're listening to RM3 Radio Manoranjan. Aavo amari sathe. રેડિયો મનોરંજન પર ભરપૂર મનોરંજન અને આવો અમારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈની સાથે અમે છીએ. તો બસ ઘણી વખત કહીએ ને કે મનમાં ઘણી બધી વાતો આવતી હોય, ઘણી બધી વાતો એમ થતી હોય કે આપણે બસ બોલી દઈએ, બસ કહી દઈએ. પણ તમને સાચે કહું, ઘણી વખત

0: સારી વાતો બોલી દેવી અને ખરાબ વાતો જેથી કોઈનું નુકસાન થાય, કોઈને તકલીફ પહોંચે એવી વાતો ન બોલીએ તેવામાં વધારે સમજદારી છે. પણ આપણે કહીએ ને કે ઘણી વખત ઘણી વાતો
1: અમારી સાથે,
0: ઘણી વાતો કહેવાનો પણ એક સરસ સમય હોય છે, સાચો અને સારો સમય. બસ સમયની કદર કરવી અને સમય ક્યારે છે બોલવાનો એના ઉપર ધ્યાન રાખવું. પછી સમય પર બોલવું એ પણ વધારે જરૂરી છે. તમને એમ થશે કે બોલવું કે ન બોલવું વચ્ચે આટલી બધી વાતો કેમ? કારણ કે ગુજરાત ટુ મુંબઈના ફિલ્મનું આ ગીત છે, વંશ શાહ, સાચી જોશી, અમિત ગુપ્તા. તો એન્જોય કરીએ ચાલો આ ગીતને.

2026 ના વર્ષનું આ ગીત ઐશ્વર્યા મજુમદાર, સુમિત થાપો અને તે સાથે જ મયુરેશ પાઈએ આ ગીતમાં સંગીત નિર્દેશન કર્યું. અને આ ગીતની સાથે ભાઈ 2026 ના વર્ષનું ગીત તું મારી જિંદગી. ચાલો ફરી એક મસ્ત મજાનું ગીત સાંભળીએ આપણે સંતમણી ત્રિવેદીના વોઇસમાં.

0: RM3 Radio. Radio. Radio.
1: આવો અમારી સાથે
2: આવો અમારી સાથે વાગી ચુક્યા છે 10:40 થઈ ગયો છે. સમય ગુડ બાય કહીને જવાનો. જતા જતા અર્પણ મહિડા અને જાનકી ફીટ્સના સ્વરમાં મુકાયેલું આજનું આ છેલ્લું ગીત ગુજરાતી રાસ ગરબા મેશઅપ. અને આ ગીતની સાથે એનર્જીનું લેવલ જારી રાખીશું. બસ આપ સૌ કોઈ એન્જોય કરતા રહો અને ભરપૂર આનંદની સાથે આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈ મજા માણી હશે આપણા ગુજરાતી ગીતોની, એવી જ આશા કરતા આજનો આ દિવસ ભરપૂર આનંદ થી વિતાવો. ફરી મળીશું કાલે બપોરે 1:45 રેડિયો મોરિશસના લહેરો પર રંગારંગ કાર્યક્રમ વચ્ચે. તો આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.